0: ગપ લાગે કે ટોકી કે પ્રોગ્રામ પ્રોગ્રામ કે ગપ લાગે કે ટોકી કે
1: વાલેકુમ અસ્સલામ.